પધારો સા ગોકળા મેં આપ સગલા જણાનો ઘણો ઘણો સ્વાગત. ગોકળા મેં આજ આપણે લા રહે વિજયલક્ષ્મીભાઈ સા, તો આપ સગલા જણાને મારો રામ રામ સા ખમ્મા ગણી. દેખો સા, અવાર ગરમી ઘણી પડી રહી હૈ, વંડે લારે લારે ચીપચીપો પસીનો ભી ઘણો આવી રહ્યો હૈ. સવારે મનમાં અવાર યહી સ્વાયત આવી રહી હૈ કે અણી ચીપચીપી ગરમી ઓર ઉમસ હું સાતા મિલ જાવે માણે થોડી સી. સબ જણાને અંડે વાસ્તે સબ જણા યહી પ્રાર્થના કરે કે ઝટઝટ વરખા પાણી બરસવા લાગી જાવે સા. આપા સબ જણા યહી

ગોકળા કાર્યક્રમ આપ હોણી રહ્યા માણે એફએમ ચેનલમાંથી દેખો સા પાણી ભરવા જાવે ગોરી તો વંડે મનમે આવે કે વંડો પાણી રો કલસો હોણારો વેગ્યો હૈસા ક્યુંકી પાણીની કિંમત ઘણી અનમોલ હૈસા.